0: ફેશન. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સંગીતનો કાર્યક્રમ
1: સ્વચ્છતા સાથે જોડાયો સેવાનો સંકલ્પ દરેક.